ti chambani nang da nga che la yang kam dam bi tong nang sai kun da ge ke go bjit ban de go ge shiwa ta na cho da sang ge ma long wa mi ye ku ra ji la ngom zhe de shtong ge ma lu sai kun ding da ni te ren ge lian san nang de che ma lu wo ge rang chung ke de sai ku zong ge ye ku ge ni ge tan da ni te ren che da ying ka da no sai ge ji yu ji ge che ge ge ten ten dang chambi mon den yang ni xie wa yin ta na cho de chuan ni de cho dan xi xiong de dan xi ge zhen de chuan ni ne ma lu ge de sai ku zong ge ni ye ku li zhe de yang zhong nian chun ju ge ye ku ren chan ge ken gan zhen ba ga zong dam de yin ta na ji qi san kan na ba chun de 이런 주어 말로 그렇게 되는 게 제 고정거리고 이거는 이 때는 카다셰피 고름디 튼다는 야는 이 나라 영대는 거 다시 그런데 아직 더라스 건데 전화라는 너무 있나 와르그리 나 소리 인천 다통강에 카프 용을 가서세 나 소리 인천 다통강에 카프는 좀 특급 드는 것이 뜨거 섬은 일거 섬든 알아 특급 드는 것이 뜨거 섬은 일거 섬든 뜨기네